ભાઈ આપીને સાજી આપીને રચ્યો નામ દોય કુદરત સાજીયા કૃષ્ણ ડિઠો ચાઉ દાતા કરતા તુસ દેવા કરે પ્રસાવ તું જાણો એ સબ સહ દિલ સજંદ કવાઓ